આ સંગાતમાં સ્વાગત છે તમારું એકવાર ફરીથી. તમારી સાથી સંગાતી નીલમ દવેની સાથે કાર્યક્રમ તમારી સેવામાં પ્રસ્તુત કરી રહી છું દર રવિવારની બપોરની જેમ 12 થી 1 વાગ્યાની વચ્ચે રાઇટ હિયર ઓન 104.9 એફએમ પનેશિયા રેડિયો, બ્રિંગિંગ ધ કમ્યુનિટી ટુગેધર. સમય ઓછો છે તો હવે એક છેલ્લી બોધકથા, અને મેં કહ્યું તેમ આજના કાર્યક્રમમાં વિષય કોઈ પણ હોતા નથી. તમારા ફોન કોલ્સ લેતી હોઉં છું પરંતુ તમારી સાથે ફક્ત વાત કરવા માટે, કોઈ સવાલના જવાબો વગેરે વગેરે નથી હોતા. તો આજની વાત જે છે, બહુ બધી બોધકથાઓ ક્યાંક વાંચેલી હોય તમારા માટે લઈ આવી છું. કારણ કે આ બધી જે કથાઓ હોય છે ને મિત્રો, એમાંથી કંઈક ને કંઈક આપણે જીવનમાં શીખતા હોઈએ છીએ કંઈક ને કંઈક. અને મેં કહ્યું તેમ ઘણું બધું આપણે રિલેટ પણ કરતા હોઈએ આપણી સાથે, આપણા સમાજ સાથે, આપણા પરિવાર સાથે વગેરે વગેરે. સો એક ઝેન કથા છે જે થોડો સમય છે તો નાની જ કથા છે, હું તમારી સાથે શેર કરી લઈશ. કે એક ઝેન ગુરુ હતા અને અલગ અલગ ગામમાં જઈને હંમેશા પોતાની શિબિર કરતા હતા. શિબિર એટલે આપણે જે કેમ્પ કહીએ ને તે રીતે કેમ્પ કરતા હતા, અને એમની સાથે એમના શિષ્યો પણ એમની સાથે ફરતા હતા. અને આવી રીતે જ્યારે શિબિર કરે જેમાં ધ્યાન અને બીજું બધું જીવનનું મર્મ સમજાવે, ત્યારે ગામના લોકો, વિસ્તારના લોકો આવીને ત્યાં એક કે બે દિવસ રહે એવી એમની અરેન્જમેન્ટ, એમની વ્યવસ્થા હતી. એક ગામમાં જ્યાં આગળ પધાર્યા ઝેન ગુરુ, ત્યાં આગળ ગામના ઘણા બધા લોકો ભેગા થઈને એક રાત બે રાત એવી રીતે શિબિર કરવામાં આવી. એક રાત પછી એમના શિષ્યોએ નોંધ્યું કે એમાંથી એક ગામનો જે એક હતો માણસ, એ ગામના માણસે કંઈક ચોરી કરી. આશ્રમ જેવું નહોતું પરંતુ એ કેમ્પમાંથી કંઈક ચોરી કરી. શિષ્યો ઘણા ગુસ્સે થઈ ગયા કે ગામના લોકોને આપણે એક તો આ બધું શીખવાડીએ છીએ, મેડિટેશન શીખવાડીએ છીએ, આપણે ઘણી બધી એમના જીવનમાં સરળ લાવીએ વસ્તુઓ, અને એ લોકો જ આપણા કેમ્પમાં આવે, આપણી શિબિરમાં આવીને ચોરી કરે છે. એક વખત બે વખત એમણે આવી રીતે જોયું અને એમને ગુરુને એમણે ફરિયાદ કરી કે તમે આજે ગામના લોકોને આવી રીતે બોલાવો છો, આપણે ગામે ગામે ફરીએ છીએ, આપણે આટલી મહેનત કરીએ, અને એમાંથી જ એક માણસે આપણા શિબિરના શિષ્યમાંથી જ કોઈકની ચોરી કરી. ગુરુજી જરા પણ ગુસ્સે ના થયા. બીજા શિષ્ય, ત્રીજા શિષ્ય, બધાએ જ ફરિયાદ કરી. અને છેવટે પછી બીજા દિવસે પણ એમને એમ જ્યારે થયું કે ગુરુજી કંઈ જ લેતા નથી, કોઈ પગલાં નથી લેતા, અને આ ગામના લોકોની પાસે કોઈ જાતની એમની પ્રતિક્રિયા નથી, કહ્યું કે આપણે અહીંથી શિબિર બંધ કરી દઈએ, કે આ છોકરાને કે જેણે પણ ચોરી કરી એને કેમ્પમાંથી કાઢી નાખીએ. એટલે શિષ્ય બધા ગુસ્સે થઈ ગયા અને એમણે શિષ્યએ કહીને કહ્યું ગુરુજીને કે હવે તમે કેમ્પ કરો, અમે બધા જઈએ છીએ, કાં તો તમે આ છોકરાને કાઢી મૂકો કેમ્પમાંથી, અને કાં તો પછી અમે લોકો જઈએ છીએ. ઝેન ગુરુએ બધા જ શિષ્યોને બોલાવ્યા પાસે, અને જે માણસ હતો, જે છોકરો હતો, એને પણ બોલાવ્યા, ગામના લોકોને બોલાવી, અને એમણે કહ્યું કે તમે મને આજે ચોરીની વાત કરી, મને પણ ખબર છે કે અહીંયા ચોરી થઈ છે, મને એ પણ ખબર છે કે ચોરી કોણે કરી છે, પરંતુ છતાં પણ હું એ તમારા જે ડિસિઝન છે, તમારો જે નિર્ણય છે કે કેમ્પ છોડીને આપણે જતા રહીએ અને આ માણસને કાઢી નાખીએ કાં તો, એ બરાબર નથી. આ કેમ્પ જે છે, આ શિબિર જે છે, એનો હેતુ છે, મર્મ છે માણસના જીવનમાં બદલાવ લાવવાનો, માણસના જીવનમાં સુધારો લાવવાનો. જો એ સુધારો લાવવાના બદલે હું ક્રોધિત થઈને આ વ્યક્તિને આ શિબિરમાંથી કાઢી મૂકું તો એ સુધારો નહીં લાવે, એ બીજી વખત ત્રીજી વખત આ જ વસ્તુ કરશે જે કરતો રહ્યો હતો. સુધારો લાવવો હોય તો એને ક્ષમા આપવી પડે, અને ક્ષમા એ છે કે એનું જ્યારે આપણને કાર્ય ખબર હોય છતાં પણ એની સાથે એ જ વ્યવહાર કરીએ જે આપણે પહેલાં કરતા હતા. હું એટલા જ પ્રેમથી, એટલી જ તન્મયતાથી એને હું અમારા જીવનની જે પણ જ્ઞાન આપવાનું છે આપું, એને કહેવાય ક્ષમા. અને ત્યારે ગુરુજીએ ખૂબ જ સુંદર ક્ષમાનું ઉદાહરણ આપ્યું કે તમને ખબર છે કે ફૂલો જે હોય છે એ ફૂલોને તમે કચડી

આશ્રી દેસાઈના અવાજમાં ખૂબ જ સુંદર શિવ સ્તુતિ સાથે કાર્યક્રમની આપણે શરૂઆત કરી છે. ઓફકોર્સ આપણે શિવજીની ઘણી બધી વાતો કરીશું આવતા રવિવારથી, કારણ કે શ્રાવણ મહિનાની શરૂઆત થવાની છે 12મી તારીખથી. અને એ વિષય તો આવતા રવિવારનો થયો, તમને થશે કે આજની વાત કરો, આજે અમારે સ્ત્રીનો જવાબ આપવાના છે અને કઈ વાતો કરવાની છે. સો આજે હું એમ જ વિચાર કરતી હતી કે આપણા ધર્મમાં આપણે શ્રદ્ધાને ઘણું મહત્વ આપીએ છીએ, કોઈ પણ ધર્મમાં હોય, રાઈટ? આપણને જે ઈશ્વર પર શ્રદ્ધા હોય, બધાની શ્રદ્ધા અલગ અલગ રીતની હોય છે, બધા પોતપોતાની રીતે પૂજતા હોય છે ઈશ્વરને, બધાની પૂજા કરવાની રીત પોતાની રીતે હોય છે, બધાની ભક્તિની અભિવ્યક્તિની વાત બધી પોતપોતાની રીતે કરતા હોય છે. શ્રદ્ધાની સાથે અંધશ્રદ્ધા પણ હોય છે. ઘણી બધી વાતો આપણે લોકો પાસેથી સાંભળેલી હોય, આપણા વડીલો પાસેથી સાંભળી હોય કે આવું ન કરાય, આવું ના કરાય બસ. અને નાના હોઈએ ત્યારે આપણને એમ ખબર હોય કે આવું કરીએ તો નહીં ગમે, મમ્મીને નહીં ગમે, દાદીને ગમે છે, નાનીને. અને પછી આપણે જે મોટા થતા ગયા, આપણે આપણા બાળકોને કહ્યું કે આવું ના કરાય, સંધ્યાકાળે કચરો ના કરાય, મીઠું કોઈને હાથમાં ન દેવાય, ચપ્પુ કોઈને હાથમાં નહીં દેવાનું, કાચ તૂટ્યો તો આવું થાય, દૂધ ઢોળાયું આવું દૂધ ના ઢોળાવજે. એવી કેટલી બધી માન્યતાઓ કે ગેરમાન્યતાઓ છે જે આપણે સાંભળતા આવ્યા છીએ, અને આપણા બાળકોને પણ આપણે એ જ પાસ કર્યું કે આવું ન કરાય. અને ઝેરના પારખા ન હોય, આપણને એમ થાય કે હવે આપણને કોઈ કીધું છે કે આવું ન કરાય એટલે નહીં કરવાનું. એની પાછળ આપણે ઘણી બધી વખત તારણ કે તથ્ય નથી શોધતા, રાઈટ? આજે હું તમને પૂછીશ, મેં કહ્યું તેમ જેમ બધાની શ્રદ્ધા અલગ હોય એમ બધાની માન્યતાઓ પણ અલગ અલગ હોય કે અમે આવું નથી કરતા. આજે હું તમને પૂછવા માંગીશ કે તમે એવી કઈ વસ્તુઓમાં માનો છો જે તમે તમારા વડીલો પાસેથી સાંભળી છે, અને કદાચ એવું બની શકે કે તમને કારણ ખબર હોય. કે દાખલા તરીકે હું તમને એમ કહું કે હું નાની હતી ને ત્યારથી મેં વર્ષોથી મારા દાદી કે નાની પાસેથી સાંભળ્યું હતું, ઇન્ડિયામાં આપણે જે કચરો કાઢીએ, રાઈટ, ઝાડું કાઢીએ છીએ. હું ઇવન તો મુંબઈમાં મોટી થઈ હતી, પરંતુ એવો એક નિયમ હતો કે સંધ્યાકાળ એટલે કે સંધ્યાકાળની આરતી થઈ જાય પછી ઘરમાં ઝાડું ન કાઢાય. તો હવે મોટા થયા પછી ખબર પડે કે એવું કેમ કહેવાય છે કે કેમ એવું પહેલાંથી હતું, પરંતુ છતાં પણ અમુક વસ્તુ આપણે નથી જ કરતા. તો આજે હું તમને એવી રીતે તમારા માટે કે તમારે એવી કઈ શ્રદ્ધા કે અંધશ્રદ્ધા કે જે તમે સાંભળતા આવ્યા છો અને તમે એનું અનુકરણ આજે બી કરો છો, કદાચ એવું બની શકે કે તમને એનો જવાબ ખબર હોય કે આવું કેમ ન થાય વૈજ્ઞાનિક રીતે, છતાં પણ જસ્ટ બીકોઝ આપણે કહે ને કે વડીલોએ કહ્યું છે એટલે કરીએ છીએ. 972-235-5555 હું તમારી પાસેથી સાંભળવા માંગીશ કે એવી કઈ વસ્તુ છે, એવી કઈ અંધશ્રદ્ધા છે કે જેનું તમે અનુસરણ કરો છો. અને એમાં કશું ખોટું નથી, કારણ કે મેં કહ્યું તેમ વડીલોએ કહ્યું છે એટલે આપણે કરીએ છીએ, ખબર હોય આપણને કારણ છતાં પણ. 972-235-5555

0: સવાલ છે મારો કે નાનપણમાં આપણે સાંભળ્યું હોય કે આવું ન કરાય અને એ હજી પણ આપણે નથી કરતા, કેમ નથી કરતા પણ આપણને ખબર હોય. ફનીશ, આર યુ લાઈવ ઓન એર?
1: દક્ષિણ
0: એવું કહેવાય છે કે યમ દેવતા ની દિશા છે, અને જેમ આપણે પૂર્વ દિશા છે એ પૂર્વ દિશામાં સૂર્ય ઉગે છે, તે પૂર્વ કે ઉત્તર દિશા વધારે આપણે હંમેશા ભગવાનના મંદિર માટે રાખતા હોઈએ, તો એ દક્ષિણ દિશા છે યમ દિશા કહેવાય, અને એટલા માટે કે ત્યાં આગળ તમે માથું ન રાખી શકો એવી માન્યતા આપણે ઘણા બધા વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. હવે ઘણીવાર મને એવું થાય કે હજારો લાખો એવા કે કરોડો બેડરૂમ્સ હશે એવા કે જ્યાં દક્ષિણ દિશામાં પલંગ પડતા હશે, રાઈટ?
1: તો એક સાયન્સ રીઝન પણ જોડાયેલું છે, એટલે એવું નથી કે એમાં એવું કહેવાય છે કે જે મેગ્નેટિક ઇફેક્ટ છે પોલની, એ તમે દક્ષિણ દિશામાં માથું રાખો તો એ ઇફેક્ટ તમારા બોડી ઉપર
0: ધર્મ સાથે પણ જોડી દીધું કે આવું કરીએ તો આવું થાય. પણ જે બિલકુલ તમારો પોઈન્ટ એકદમ સાચો છે. તમારું નામ શું સર?
1: પ્રતીક.
0: પ્રતીકભાઈ, થેન્ક યુ સો મચ. અને મેં કહું તેમ આવું ન કરાય નાનપણથી આપણે સાંભળ્યું, દાખલા તરીકે રાત્રે નખ ન કપાય. ઘણા બધા ઘરોમાં એવું કહેવાય છે કે રાત્રે નખ નહીં કાપવાના. હવે અહીંયાના છોકરાઓને જો નેલ કટર લઈને બેઠા હોય ને આપણે કંઈક બેઠા રાતના નખ નહીં કાપવાના, પહેલો સવાલ એ લોકો પૂછે કેમ નહીં કાપવાના, અત્યારના જ મને ટાઈમ છે, રાત્રે કેમ નખ ન કપાય. એટલે આપણને ખબર છે, મને ખબર છે કે તમને ખબર છે કે આ જે માન્યતા છે, દાખલા તરીકે જ્યારે વર્ષો પહેલાં લાઇટ નહોતી, રાઈટ, ગામડાઓમાં જ્યારે લોકો રહેતા હતા ત્યારે કોઈ જાતની લાઇટ નહોતી, ઇલેક્ટ્રિસિટી નહોતી, એટલે કે સૂર્યાસ્ત પછી જાણે કે દિવસની બધી ગતિવિધિઓ અટકી જતી હતી, કે જે બધા કામ એવા હોય કે તમને શારીરિક ઈજા થઈ શકે એ નહોતા કરતા, અને એટલા માટે એક માન્યતા પડી ગઈ કે રાત્રે નખ નહીં કાપવાના. કદાચ તમે રાત્રે નખ કાપો, દીવાના અજવાળામાં નખને તમને બરાબર દેખાય ન દેખાય ને તમને વાગી શકે. હવે આ વર્ષો સદીઓ દશકાઓ થઈ જશે છતાં પણ આપણે એવું કરીએ છીએ કારણ કે આપણને કીધું. તો એવી કેવી બીજી માન્યતાઓ છે જેને તમે હજી માનો છો? 972-235-5555 કાર્યક્રમનું નામ સાત સંગાથ. હું છું તમારી સાથી સંગાથી નીલમ દવે.

0: સવાલ છે મારો કે તમે કઈ માન્યતાઓને અનુસરો છો? એન્ડ ફનીશા, યોર લાઈવ ઓન એર.
1: હાય. આપણે બારે જતા હોય ને છીક આવે તો એમ કે પાંચ મિનિટ
0: બેસી જાઓ. હા, શું કઈ થયા, રાઈટ? કાં તો એવું કઈક ગણિત છે કે એક ની બે છીક સાથે ખાઈને પછી નીકળો તમે, કે એક આવે તો બીજી રાહ જુઓ, બીજી આવે પછી જ નીકળી શકાય. તો તમે ઓફકોર્સ, અને સી મેં કહ્યું તેમ ઝેરના પારખા ના હોય, રાઈટ? આપણને એમ થાય કે હવે નાનપણથી સાંભળ્યું છે અને કદાચ બહાર નીકળીએ અને કંઈક જો ખોટું થાય તો એક વહેમ બેસી જાય કે મેં આ નહોતું માન્યું અને આ થયું મારી સાથે. સો
1: રાઈટ,
0: બિલકુલ. તમારું નામ શું મેમ?
1: કિંજલ દવે.
0: થેન્ક યુ કિંજલ બેન. સો 9722355555 કાર્યક્રમનું નામ છે સાત સંઘાત. અને આવું ન કરાય. આપણે નાનપણમાં આપણને મમ્મીએ કીધું હતું કે આવું નહીં કરવાનું. આપણે એટલા ડાયા બધા કે આપણે માન્યો, રાઈટ? આપણે આપણા મમ્મી પપ્પાએ, નાની નાનાએ, દાદા દાદીએ જે કીધું આપણે માની લીધું. હવેની જે જનરેશન છે, તમે જે મારા બાળકોને મારે ઘણું બધું લોજિકલી સમજાવવું પડે, આઈ એમ શ્યોર તમે પણ તમારા બાળકોને લોજિકલી સમજાવી શકતા હશો. મેં કહ્યું તેમ નખનું દાખલા તરીકે કે નખ રાત્રે ન કપાય, કારણ કે પહેલાંની જે સદીઓ પહેલાં લાઇટ જ્યારે ન હોય તો લાઇટ વગર નખ કાપવા તમારા માટે હાનિકારક થઈ શકે. તો એ જ રીતે છીંકનું પણ એક કારણ છે. એ શું હોઈ શકે એ કહીશું આપણે કમર્શિયલ બ્રેક બાદ. 9722355555 કાર્યક્રમનું નામ સાત સંઘાત. અને કમર્શિયલ બ્રેક બાદ હું તમારી સાથે વાત કરીશ કે છીંક માટે કેમ અપશુકન છે.

0: At Tanishq, no two diamonds are exactly alike. They're beautifully rare, just like the woman who wears them. That's why this is the perfect time to find yours at the Tanishq Festival of Diamonds, with up to 25% off on diamond value and making charges, plus zero deduction on your old gold exchange above 18 carat. Visit Tanishq Dallas at 2809 Preston Road, number 1200, Frisco, 75034 today. Tanishq, a Tata product. Terms and conditions apply.
1: Fort Worth, the wait is over. The all-new India Bazaar is celebrating its grand opening from August 7th to August 9th. And you're invited. Enjoy exclusive grand opening specials, exciting games, family fun, and your chance to win incredible raffle prizes, including an iPhone 17 Pro, iPad, and 75-inch, 65-inch, and 55-inch TVs. Spend $200 or more and receive a digital raffle entry. Join us for the ribbon-cutting ceremony on Friday, August 7th from 9 a.m. to 10 a.m. Fort Worth.
2: First five customers shopping for $150 gets a free 10-gram silver coin.
1: India Bazaar, the people's store.
3: शादी ब्याह का कोई मौका हो या कोई त्योहार, खूबसूरत लिबास खुशियों को दुगना कर देता है.
4: हर खुशी में आपके साथ मान्यवर मोहे, ट्रेडिशनल सेलिब्रेशन वेयर फॉर मेन, वुमेन एंड चिल्ड्रन, क्राफ्टेड विद एक्सक्विजिट ब्लेंडेड फैब्रिक्स. मान्यवर मोहे, लोकेटेड ऑन रीजेंट बुलेवार्ड ऑफ 635 ईस्ट इन इरविंग.
5: How may I help you?
6: Hello, मेरे relatives आ रहे हैं. Everyone's asking lunch में क्या है?
5: Fear not, we have the perfect solution.
7: The Flavor Lounge in Frisco brings you its all-new weekend lunch buffet. From flavorful Indian favorites to live counters and chef special, 25 plus dishes, welcome drink, chaat, appetizers, main course and dessert. Saturday to Sunday, 11:30 a.m. to 3 p.m. This weekend, let the Flavor Lounge do the cooking.
8: 2026 में आपकी राशि के लिए धन और सफलता के योग हैं।
9: अरे सुन, ये एस्ट्रोलॉजर बोल रहा है 2026 तेरी राशि वालों के लिए बहुत लकी है।
10: माँ, रील्स पे सब लकी ही होते हैं। जेनेरिक प्रेडिक्शंस सबको थोड़ी हेल्प करती हैं। तो फिर अगर रियल क्लैरिटी चाहिए तो पर्सनलाइज्ड गाइडेंस लो।
11: गाइडेंस की बात हो तो एक ही नाम है, पंडित राम तुलसी, जहाँ एस्ट्रोलॉजी सिर्फ राशियों तक लिमिटेड नहीं बल्कि आपकी पर्सनल जर्नी के हिसाब से गाइड करता है। करियर हो, स्टडीज, शादी या फ्यूचर प्लानिंग, हर डिसीजन अब होगा क्लियर और कॉन्फिडेंट।
10: कॉल पंडित राम तुलसी एट 9797972654 और विजिट astroramji.com.
4: Are you trying to protect your business, retain top talent and plan for future succession all at the same time? An executive retention strategy using life insurance may help address multiple business goals, including key person protection, employee retention incentives and future buyout planning. To explore business life insurance strategies, visit shopcompareinsure.com to get started. Call 469-789-3603. That's shopcompareinsure.com. Your 360 insurance solution. Products subject to carrier approval, policy terms and state availability. Guarantees depend on the issuing carrier. Business planning strategies should be reviewed with qualified legal and tax professionals. Not legal, tax or investment advice.
12: This 15th of August, don't just celebrate Independence Day, celebrate it the Indian way. Join India Association of North Texas's Anand Bazaar 2026 at the Comerica Center in Frisco. Saturday from 2 p.m. onwards, experience a grand Independence Day parade, authentic Indian food, colorful cultural performances, live music, shopping, family fun, and an unforgettable celebration of India's independence. And the best part? It's completely indoors and free for everyone.
4: Sponsorship booth from $3,000 to $50,000 and vendor stalls at $750. Call 214-529-3257.
12: Celebrate India's 80th Independence Day with the entire community. IANT Anand Bazaar 2026 on Saturday the 15th of August, 2 p.m. onwards at the Comerica Center in Frisco.
13: Hi, I'm Rajkumar Rao and you're listening to the most popular FM station in the U.S. 104.9 FM. Fun Asia Radio.
14: And welcome back. This is KZMP 104.9 FM. Fun Asia Radio par samne raha chho aap Gujarati karyakram sath sangat hu chu tamari sathi sangati Neelam Dave. Ane aaj karyakram ma tamari sathe hu vaat kari rahi chu manyata ke gair manyata. Andhashraddha ni kek vaato chali rahi chhe ane kai andhashraddhao ne atya sudhi vaat kari e pan janavish. Pehla apne aabhar mani liye My Time Equity 4697021272. जी बिल्कुल, तमे आज जेमने कॉल करी शको छो अथवा एमनी वेबसाइट लॉगिन करी शको छो, दैट इज माय टाइम इक्विटी.com. લેડ બાય સીપીએ સુધીર પાઈ. ઇન્ડિવિજ્યુઅલ્સ માટે, ફેમિલીઝ માટે, તમારા માટે સ્માર્ટર ફાઇનાન્શિયલ સ્ટ્રેટેજીસને માટે બિલકુલ તમને હેલ્પ કરી શકે છે. ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ માટે, રિયલ એસ્ટેટ ઓપોર્ચ્યુનિટીઝ અને આ બધી જ વસ્તુઓ માટે એક જ નામ, દેટ ઇઝ માય ટાઈમ ઇક્વિટીઝ સીપીએ સુધીર પાઈ. ફાઇનાન્શિયલની વાત ચાલી રહી છે તો ચાલો એજી ફિનટેક્સને પણ યાદ કરી લઈએ. 4699429888 ઓર યુ કેન વિઝિટ agfintechs.com. ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ટેક્સ ફર્મ ઇન ધ યુએસ, જી હા, જે વિશ્વાસપાત્ર છે અને એફિશિયન્ટ પણ છે. એફિશિયન્ટ એટલે કે કાર્યદક્ષ, જી હા. ગુજરાતીમાં એફિશિયન્ટનો તમારે અનુવાદ કરવો હોય તો એ છે કાર્યદક્ષ. કાર્યદક્ષ પણ છે અને વિશ્વાસપાત્ર એજી ફિનટેક્સ. સાત સંગાતમાં આજે મને બસ વિચાર આવ્યો શ્રદ્ધા અંધશ્રદ્ધાની, કે આપણે નાના હતા અને આપણી બધી જ વસ્તુઓ મમ્મીની માનતા હતા, રાઈટ? અને ખાસ કરીને આપણા દાદી દાદા આપણા વડીલોએ કીધું કે આવું નહીં કરવાનું, એટલે આપણે ન કરીએ. ખબર હોય એનું વૈજ્ઞાનિક કારણ, કે ભાઈ હવે હજાર સો વર્ષો પહેલાં કે કેટલા બધા વર્ષો પહેલાં લાઇટમાં ગામડાઓમાં કચરો એટલા માટે ન કાઢે કે એમાં કંઈક અમૂલ્ય વસ્તુ તમારી જતી ના રહે, લક્ષ્મી ઘરની બહાર જતી રહે, રાઈટ? તમને જો યાદ હોય તો, કે આપણને આપણા મમ્મી પપ્પા કે જે અમારા ઘરડાઓએ શું કીધું હોય કે રાતના કચરો કાઢીએ તો લક્ષ્મી ઘરની બહાર જતી રહે. એનું કારણ એટલા માટે કે તમે જ્યારે રાતના દીવાના અજવાળામાં કચરો કાઢતા હો ને, તમારા ઘરમાં કંઈક ખોવાઈ ગયું હોય કે કંઈક પડી ગયું હોય તો તમને દેખાય નહીં. એટલે લક્ષ્મી એટલે કે કોઈ પણ અમૂલ્ય વસ્તુ એવી રીતે ખોવાઈ જાય. હવે આજે આટલી બધી લાઇટ્સ હોવા છતાં આપણે હજી પણ સંધ્યાકાળ પછી લાઇટ પછી કચરો કાઢતા નથી બહાર.

તારા વિના શામ એકલડું લાગે અને 104.9 FM ફનેશિયા રેડિયો. અને આજે માન્યતા ગેરમાન્યતા અંધશ્રદ્ધાની વાત ચાલી રહી છે. તો અમારા એક શ્રોતાબેને છીંકનું કીધું. ઓફકોર્સ તમે જાણતા હશો કે ઇન્ડિયાના ઘરોમાં ખાસ કરીને અહીંયા ખબર નહીં આપણે એટલું બધું માનીએ છીએ કે નહીં, કે જો છીંક આવે, સ્નીઝિંગ જેને આપણે કહીએ, રાઈટ, એના પછી ઘરની બહાર નીકળવાનું કે અપશુકન થયું, હવે થોડી વાર રાહ જુઓ, એક બે મિનિટ રાહ જુઓ અને પછી નીકળો. તો હવે હું તમને પૂછવા માંગીશ કે દરેક શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની પાછળ કંઈક વૈજ્ઞાનિક તથ્ય મળી જ જતું હોય છે. કે દાખલા તરીકે મેં તમને કહ્યું કે કચરો ન કાઢાય તો ભાઈ જૂના જમાનામાં લાઇટો હતી નહીં એટલે ના પાડે, કે રાતના કચરો ના કાઢો, નખ કાપવાનું પણ એ જ કારણ હતું. તો છીંકનું શું કારણ હોઈ શકે? છીંક માટે એક શ્રદ્ધા અને અંધશ્રદ્ધા બેસી ગઈ, એક વૈજ્ઞાનિક કારણ, એનું શું કારણ હોઈ શકે એ કહેશો તમે મને ઓન 104.9 FM ફનેશિયા રેડિયો. તમને શું લાગે છે કે છીંક આવે એને અને તમારા બહાર જવાને શું સંબંધ છે? કેમ રોકવામાં આવતા હશે? અને મેં તમને કહ્યું તેમ દરેક વસ્તુની પાછળ કંઈક તથ્ય હોય છે, કારણ હોય છે.

0: માંડી છે લવની ભવાય અને તમારા કોલ્સ પણ હું રહી રહી છું કે તમને શું લાગે છે કે છીંક ખાવાને શા માટે અંધશ્રદ્ધા સાથે જોડવામાં આવી છે. ફનીશ, યુ લાઈવ ઓન એર. હેલો, યુ લાઈવ ઓન એર. જી સર, તમે ઓન એર છો, બોલો.
1: યા તમે છીંકનું જે રીઝન પૂછતા હતા એના માટે મેં કહ્યું. તો એમાં એવું છે કે જયારે છીંક આવે છે ત્યારે તમારો જે નાકની સેન્સિટિવિટી છે, નોસ્ટ્રિલની, એ ઘણી બધી વધી જાય છે એ મોમેન્ટે. અને એ મોમેન્ટે જો તમે બહાર નીકળો તો તમારા બહારના કોઈ બી રેસ કે ડસ્ટ છે જો તમને લાગી જાય ને તો દેટ વિલ ગેટ એલર્જીઝ, એલર્જીઝમાં કન્વર્ટ થઈ શકે છે. એટલે જસ્ટ ફોર એ મોમેન્ટ એને સેટલ થાય એટલા માટે એ લોકો મના કરે છે કે તમે તરત તમે ન જવું જોઈએ, 5 મિનિટ પછી જાઓ.
0: વેરી ગુડ, થેન્ક યુ સો મચ સર. એન્ડ ફનીશ, આઈ વિલ હેવ ઓન એર. રેડિયો નમસ્કાર પ્લીઝ.
2: નિલમબેન,
0: જી યસ સર, તમે ઓન એર છો અંકલ.
2: બસ આપણે નાનપણથી જ મેં આપણે મહાદેવની પ્રદક્ષિણા કરીએ ને, મારા મનમાં પ્રશ્ન છે કે ત્યારે એવું કહેવાતું હતું કે મહાદેવના લિંગની અડધી પ્રદક્ષિણા કરવાની, આજ સુધી મને એનો જવાબ નથી જડ્યો.
0: વેરી ગુડ, ખરેખર તમે સુંદર સવાલ છે જી. એ હું બિલકુલ પૂછીશ જી
2: કે આપણે દૂધ ઢોળાયું હોય તો એમ કે ભાઈ દૂધ ઉભરાવું ના જોઈએ કે કાચ તૂટે તો ઉપસકન થાય, પણ ખરેખર તો એમાં જોઈએ તો બહુ કાળજી રાખવાની તમારે. અરે પહેલા તો સ્ટીલના વાસણો હતા એટલે કાચના વાસણો મોંઘા મળતા હતા આમ જોઈએ તો પ્રમાણમાં, એટલે ધ્યાન રાખવાનું એ જ કહેવાનો ઉદ્દેશ હોય.
0: અહીંયા
2: પણ આપણે જોઈએ છીએ તો નંબર 13 નંબર ને અપસુકન માનીએ છીએ કે
0: નિશાની પસાર
2: થવાથી આ, અને જે અહીંયા ધાર્મિક રીતે એવી રીતે પણ જોતા હોય છે. તો બધું આમ તો શું છે કે આપણી જે લાગણીઓ છે ભય વગેરે, એ લાગણીઓનું પ્રતિબિંબ આની અંદર પડતું મને તો જોવા મળતું હોય છે. ભયની લાગણી છે એટલે આપણે સાવચેત રહીએ એનાથી, એવું કહેવાનો આશય હોય એવું મને આમ તો જણાય છે.
0: વેરી ગુડ જી, બિલકુલ. તમે જે પણ આપણી માન્યતાઓ છે એને આપણે અંધશ્રદ્ધામાં ફેરવી નાખી, પરંતુ એ માન્યતા પાછળ કંઈક તથ્ય હોય છે. ઘણા બધા એવા ટોપિક છે, ઘણા બધા વિષય છે, ઘણી બધી વાતો થઈ શકે આમાં, પરંતુ આજના રવિવાર પૂરતું હું છીંક અને હજી એક વસ્તુનું નિરાકરણ કરીશ જે અમારા એક શ્રોતાભાઈએ હમણાં જ મને પૂછ્યું.

0: છીંક આવે જ્યારે આપણને, નાનું બાળક હોય, ઇન્ફેન્ટ હોય, આપણે હોઈએ, કોઈ પણ ઉંમરમાં આપણને એક મિનિટ માટે કે એક સેકન્ડ માટે પ્રાણવાયુ જે આપણો હોય છે, ઓક્સિજન, શ્વાસ એક સેકન્ડના હજારના ભાગમાં રોકાઈ જાય છે. અને એટલા માટે જે તમે જોયું હશે તો વેસ્ટર્ન કલ્ચરમાં ગોડ બ્લેસ યુ કહેતા હોય છે. બ્લેસ યુ અજાણ્યાને બી તમે રસ્તામાં પણ મળ્યા હોવ, ટ્રેનમાં જતા હોવ, પ્લેનમાં હોવ, ક્યાંય પણ તમે કોઈ અજાણ્યાને પણ જ્યારે છીંક ખાતા જુઓ, વેસ્ટર્ન કલ્ચર અનુસાર આપણે બ્લેસ યુ કહેતા હોઈએ છીએ. કારણ કે એવું મનાય છે કે તમારું શ્વાસ એક સેકન્ડના એટલી ક્ષણ માટે રોકી જાય છે. અને એ જ કારણ છે કે પ્રાચીન લોકવાયકા અનુસાર કે તમે જ્યારે છીંકતા હોવ તમારું શરીર નબળું પડી જતું હોય છે, એક સેકન્ડ માટે તમારો શ્વાસ જે પ્રાણવાયુ હોય છે એ. અને એવી અવસ્થામાં જો તમે બહાર નીકળો તો કદાચ તમારા માટે જોખમકારક હોઈ શકે. એટલા માટે આપણા વડીલોએ કે આપણા જે ફોર ફાધર્સ કહીએ, આપણા પૂર્વજોએ એ માન્યતાને એટલા માટે આપણા મનમાં ઘર કરાવી દીધું કે તમે છીંક ખાઈને તરત જ બહાર ના નીકળો, થોડી રાહ જુઓ કે તમે થોડા સ્વસ્થ થઈ જાઓ, એક મિનિટ કે બે મિનિટ પછી તમે બહાર નીકળી શકો. સો હું એવું માનું છું કે આપણા ઋષિ મુનિઓ હતા, જે પૂર્વજો હતા, એમણે દરેક વસ્તુની પાછળ કંઈક તથ્ય હતું. એ અલગ વાત છે કે આપણે તથ્ય જાણ્યું ના જાણ્યું ને આમ ન કરાય એમ કરીને આપણે એને અપશુકનમાં, શુકનમાં, લાભમાં, ફાયદો ના થાય, ગેરફાયદો થાય, નુકસાન થાય, જ્યારે કંઈક કામ મારું અટકશે, આજે આજે હું જે ડીલ માટે જઈ રહ્યો છું એ ડીલ નહીં થાય, એક્ઝામ માટે જઈ રહી છું તો મારું પેપર સારું નહીં જાય, નાનપણમાં આપણે એવી હજારો વસ્તુ આપણા મનમાં લઈ લીધી. એન્ડ ફનેશિયા, યુ આર લાઈવ ઓન એર.
1: મેં આપને ખાસ એટલા માટે ફોન કર્યો, મેં હમણાં એક ભાઈનો પ્રશ્ન સાંભળ્યો કે શિવલિંગની જે પ્રદક્ષિણા છે અડધી જ કરીએ છીએ, એનું કઈ રીઝન એમને ખ્યાલ નથી.
0: જી, તો તમે જો બિલકુલ તમે જણાવી શકો છો, પ્લીઝ ગો અહેડ.
1: યા, એટલે એમાં તમે જો શિવલિંગ નું જયારે તમે જોશો ને, ત્યારે શિવલિંગ માં જે દૂધ પાણી નીકળે એની જે ધાર જુઓ છો,
0: જી જી જલધારી,
1: એ પાર્ટ છે ને એકચ્યુઅલી એ માતાજી નો પાર્ટ છે, માતા પાર્વતી નો. એટલે બેઝિકલી અર્ધનારેશ્વર સ્વરૂપ છે શિવલિંગ છે ને, એમાં જે શિવલિંગ નો ઉપરનો ભાગ છે દેટ ઇઝ મહાદેવ ને રિપ્રેઝન્ટ કરે છે, અને જે નીચેનો ભાગ છે એ માતાને રિપ્રેઝન્ટ કરે છે,
0: શિવ શક્તિ.
1: એટલે તમે જો આખી પ્રદક્ષિણા કરો તો એ તમે માતાજીને ઓળંગીને કરો એવું થાય, એટલે એ ન થાય એના માટે ખાલી મહાદેવની પ્રદક્ષિણા માટે અડધી કરવી.
0: બિલકુલ.
1: અને તમે જયારે કૈલાસ પર્વત ના બી તમે જોશો ને, તો એનો કૈલાસ નો શેપ ઉપરથી શિવલિંગ જેવો છે, અને એની પણ આખી પ્રદક્ષિણા ક્યારેય નહીં થાય, કારણ કે એમાં એ રીતનું છે જ નહીં, કોઈ વે જ નથી. એટલે બેઝિકલી એ આખું જે દર્શાવે છે એ નેચર ને દર્શાવે છે, દર્શાવે છે.
0: વેરી ગુડ.
1: એમાં કોઈ ડરવાનું રીઝન નથી હોતું.
0: બિલકુલ.
1: પણ બેઝિકલી આ વસ્તુ મારે કેવી હતી એટલા માટે.
0: વેરી ગુડ, વેરી ગુડ સર, થેન્ક યુ સો મચ.

જાનવી શ્રીમાન કરના અવાજમાં કસુંબલ રંગ લાગ્યો. 104.9 એફએમ ફનેશિયા અને હું છું તમારી સાથી સંગાથી નીલમ દવે. આજે કાર્યક્રમમાં એવો વિષય છે કે જેની પર એટલીસ્ટ બીજા 25 બીજા કારણો આપણે શોધી શકીએ અને બીજા 25 રવિવાર જઈ શકે, પરંતુ આજે બે કે ત્રણ વસ્તુ જે છે એનું નિરાકરણ, કે જે તમે કદાચ સાંભળ્યું હશે હંમેશા, છીંકાવા માટે આપણે વાત કરીની સાથે સાથે કચરો ન કઢાય કે નખ કેમ ન કપાય. અને અમારા એક શ્રોતાભાઈએ ડિસ્કશન કર્યું એમની પ્રમાણે, શિવલિંગ આ સૃષ્ટિ જે છે, આ કુદરત જે છે, પ્રકૃતિ અને શક્તિનું મિલન છે, અને શિવ શક્તિનું જે મિલન છે એ જ આપણી કુદરત, આપણી આખી સૃષ્ટિ જે છે એનાથી. અને એટલા માટે શિવલિંગ જે છે, શિવલિંગના સ્વરૂપમાં તમે મનાય છે કે શિવલિંગમાં ફક્ત શિવજીની આરાધના નથી થતી, પાર્વતીજીની પણ થાય છે. જે જળ કે દૂધ કે પંચામૃત તમે ચઢાવો છો એક ચોક્કસ માર્ગ દ્વારા જ્યારે બહાર નીકળતી હોય છે, એને નિર્મલી કે ઘણા લોકો જલધારી પણ કહેતા હોય છે, તો એ જે માર્ગ છે એને ઓળંગવું એટલા માટે નિષેધ છે કે વર્જિત છે કે શિવ શક્તિનું એ મિલન છે, અને એ પ્રકૃતિ જે છે, આપણી જે શક્તિ છે, આખી આ સૃષ્ટિનું જે આ પ્રારંભ થયું છે એ મિલનથી થયું છે, અને એટલા માટે એને ઓળંગવું એ વર્જિત કહેવાય છે આપણા ધાર્મિક કારણોસર. એમાં ઘણી બધી ઉર્જા હોય છે, એમાં ઘણી બધી જે કહેવાય ને વાઇબ્સ હોય છે, અને એટલા માટે એને ઓળંગવું નિષેધ છે. પરંતુ ઓફકોર્સ ઘણી બધી વખત એવું થતું હોય, નાના બાળક દાખલા તરીકે, નાના બાળકો જ્યારે મંદિરમાં આવ્યા હોય, દોડાદોડી કરતા હોય, નાના બાળકોના મનમાં કંઈ જ ન હોય, એ લોકો ધર્મ માટે, કર્મકાંડ માટે, કોઈ પણ જાતના નિયમો માટે એ લોકોને ન ખબર હોય, તો આઈ એમ શ્યોર અને તમને પણ ખબર હશે કે એમના બાળકના મનમાં જ એટલા ઈશ્વર હોય છે કે એ લોકો કદાચ જો ભૂલથી ઓળંગી બી ગયા તો એવું નથી કે અરે રે રે આ બાળકથી પાપ થઈ ગયો. આપણે જાણીએ છીએ એટલા માટે આપણે ન ઓળંગીએ, પરંતુ જે બાળક છે, જે અણજાણ છે, એનાથી એ પાપ નથી ગણાતો. પરંતુ એનું વૈજ્ઞાનિક કારણ કહો તો વૈજ્ઞાનિક કારણ કે એમાં ઉર્જાનું કારણ છે, કે એમાં એટલી બધી ઉર્જા છે, એ સ્તોત્ર માનવામાં આવે છે ઉર્જાનું, શિવલિંગ અને જ્યાં આગળ પ્રકૃતિ અને શક્તિનું મિલન થાય છે, અને એટલા માટે એ ઉર્જાને ઓળંગવા માટે નિષેધ છે. તો આપણે કોઈ પણ કારણ જોઈએ, આપણા કર્મકાંડની વાત કરીએ, ધર્મની વાત કરીએ, આપણા ઘરમાં જે પણ રીતિરિવાજ તમે માનતા હશો કે અરે મીઠું હાથમાં ન અપાય, ચપ્પુ કોઈને હાથમાં ન અપાય, વેરી લોજિકલ રીઝન, રાઈટ? ચપ્પુ હાથમાં આપો તો વાગી જ જવાનું છે, એટલે એમ કે ચપ્પુ કોઈ હાથમાં નહીં આપવાનું, અપશુકન થાય, અપશુકન નહીં પરંતુ ચપ્પુ હાથમાં આપો તો કોઈને વાગી જાય. તો દરેક વસ્તુ પાછળ, દરેક ગેરમાન્યતા પાછળ પણ કંઈક તાર્કિક કારણ છે, અને એવી ઘણી બધી વાતો હોઈ શકે જે બીજા કોઈક રવિવારે આપણે કરીશું. રાઈટ હિયર ઓન 104.9 એફએમ ફનેશિયા રેડિયો. અને આ કાર્યક્રમ તમે સાંભળી શકો છો દર રવિવારે અને 1-2 ની વચ્ચે હું જ તમારા માટે પ્રસ્તુત કરું છું હિન્દીમાં કાર્યક્રમ રાઈટ હિયર ઓન 104.9.